આવવા જાકર કરતે કિરતો એ સોકા રાખો ડાય તો એ રહાવ વિશ્વાય સસિયા કડિયા પહેરા થી તિવારી માં હુઆ સુર જે કોર તો અનેક નાને કરતે કે તે વિશરાગત ના શ્રી મહલ્લા પહેલા गगन में थादराव चंदीप बने तारिका मंडल जन कुमोती धूप मल आन लो पवन चवरो करे सगल बन राय फुलंत ज्योति कैसी आरती होए पव करना तेरी आरती अनहता।